જે કાસુત બને સપ્તસુત હોય, ગોહે અત લકડી અંદર કીડા હોય, જે તે દાણિયા ને કેજી આબાજ ન કોઈ, પહેલા પાણી જીવ હે જ થર્યા સબ કોઈ, સૂત ક્યું કરખી આવે સૂત પર સોય, નાનક સૂત કેમ ન ઉતરે જ્ઞાન ઉતારે તોય મહેલા પહેલા, મન કા સૂત લોભ હે જીવા સૂત કપૂર, અખી સૂત વેખના પરત પરતન રૂપ, કાન સૂત કાન